સિસિન સસતયાન બીતદે વિકાશે પીરીતિ લયામ મિતનાદય સ્નાયુ પદ્ધતિય પિનવીમતદે રુધિરે પવિત્રત્વયતદે માનસિક સંહિંદિયાવ ඇතිවීමටද હેતુવન બેગન માનસિક નિમ્ન શારીરિક સુયેદ ધનવતિ සැලකිලි ජය පිරිත සියලු රෝගයන්ටද යක්ෂ බයටද ග්‍රහ දෝෂවලටද යහපත් ප්‍රතිඵල අත්කර දෙන බව පුරාතනයේ සිට පැවතින ජන විශ්වාසයයි. ජය පිරිත ශ්‍රවණය කරන ඔබටද